હોય છે ઠફે વઢેરે દરતો કમ યા ઠફે વઢેરે દરતો કમ હો દ માઝીગર ઠફે મે ટેન્શન જ્યાત વિના સો જનાબ ખુશ હો રેદન ખો નન નિમગડે માઝીગર પ્રોગ્રામ બેલ ખો દે ઠફે પોનો બિલકુલ રા ઠફે છે જે ચાપે તા બડી ઠફાવ આમ માઝીગર પ્રોગ્રામ ખોલ નન ઠપે પનો યાની કે નિમગઢી માઝીગર ઠપ્પા ઠપ્પા નિમગઢી માઝીગર દાન છા.

હા જી સહી બિલકુલ મેસેજ મિલી જી ઓર રુશિયન જોકર લજ લે દે અચ્છા જી યહી કહેના છે એક શખ્સ કે ઘર મે ડાકુ ઘુસ ગયે તો વો અલમારી મે છુપ ગયે જબ ડાકુ અલમારી તક પહોંચ ગયે તો ઉસ શખ્સ સે છુપને કી વજહ પહોંચી તો ઉસ શખ્સ ને બતાયા કે મે શરમ કી વજહ સે છુપ ગયા થા ક્યુંકે મેરે ઘર મે તુમ્હારે લાયક કોઈ સામાન નહીં થા